નમસ્કાર, સુપ્રભાત. એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની મનોરંજન સેવા આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. આજે જ્યેષ્ઠ સુદ સાતમ વિક્રમ સંવત 2082 એટલે કે તારીખ 21 જૂન ઈસવીસન 2026 રવિવાર. અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં 5:58 થઈ છે. આજની પ્રસારણ યાત્રામાં સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. સભાનો આરંભ કરીએ મંગળ સ્વરથી.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક મફત કાનૂની સહાય ન્યાયબંધુ મોબાઇલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવ ને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: રોજ સુબહ 7 બજે સુનિયે ભૂલે બિસરે ગીત ઓર રાત 10 બજે સુનિયે છાયા ગીત. પ્રાયોજક વિકો.
3: મસીહી ધ્યાન કેન્દ્ર ફિર જબલપુર, સહારનપુર, ઉત્તર પ્રદેશ કે એક છોટે સે શહેર રાજપુર મે રહેને કે બાદ દેહરાદૂન ઓર ફિર વો મસૂરી મે જાકર બસ ગયે.
4: મેં જલ્દી સે એક વાત બતાતા હું. અમર પ્રેમ દિલ્હી મે લગી થી, હમ મસૂરી મે થે ઉસ ટાઈમ. તો મસૂરી મે ફિલ્મે બહોત બાદ મે લગતી હૈ, પહેલે દેહરાદૂન આતી હૈ, ફિર ધીરે ધીરે મસૂરી આ જાતી હૈ. તો હમ લોગ રાત કી બસ પકડ કે મસૂરી સે રાત કા સફર કરકે દિલ્હી ગયે થે, ફિલ્મ દેખને કે લિયે. અમર પ્રેમ મુજકો યાદ હૈ, 3 બજે કા શો દેખ કર ફિર થોડા સા ખાના વાના ખા કે વાપસ આકર હમને યે 6 બજે કા શો દેખા, ફિર રાત વાલી બસ સે હમ વાપસ આયે મસૂરી. તો યે અમર પ્રેમ સે ઇતના હમારા અમર પ્રેમ થા ઉસ ટાઈમ. તો ઇસ ફિલ્મ કે ભી ગાને મતલબ એક ટુ એક કે બાદ એક સબ સુપરહિટ થે ઓર બહોત હી અચ્છે હૈ. લેકિન એક જો ગાના હૈ જો જિસકા ઇસ ફિલ્મી દુનિયા સે એક ખાસ તાલુક હૈ, વો મેં પેશ કરના ચાહુંગા. ઉસ ગાને કા નામ હૈ કુછ તો લોગ કહેંગે લોગોં કા કામ હૈ કહેના.

102.4 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. દિલ સે દિલ તક યાદગાર તરાને. આજે અમે રજૂ કરીએ છીએ ગાયક મોહમ્મદ રફીની કેટલીક વાતો અને એમના સ્વરમાં કેટલાક ગીતો પર આધારિત કાર્યક્રમ. મધુર સ્વરના ગાયક મોહમ્મદ રફી.

મોહમ્મદ રફીનો જન્મ 24 ડિસેમ્બર 1924 ના દિવસે અમૃતસરની પાસે કોટલા સુલતાનસિંહ ગામમાં થયો હતો. એમના પિતા અલી મોહમ્મદને ગીત સંગીતમાં કોઈ રસ ન હતો. આથી એમની પાસેથી તો નહીં, પરંતુ મોટા ભાઈ મોહમ્મદ શફી પાસેથી મોહમ્મદ રફીને ખૂબ સહકાર મળ્યો. મોટા ભાઈની મદદથી મોહમ્મદ રફીએ ઉસ્તાદ બરકત અલી ખાન અને વાહિદ ખાના શિષ્યત્વમાં સંગીતની શિક્ષા પ્રાપ્ત કરી. કાર્યક્રમમાં આગળ મોહમ્મદ રફી વિશે વધુ વાતો થશે. અત્યારે સાંભળીએ એમના સ્વરમાં મેરી સુરત તેરી આંખે ફિલ્મનું ગીત. ગીત છે શૈલેન્દ્રનું, સંગીત છે સચિનદેવ બર્મનનું.

0: ढीकी ढीकी टिकदा ढीकी ढीकी टिकदा।
1: 1938 ની વાત છે, લાહોરમાં એક સંગીત સમારોહમાં સુપ્રસિદ્ધ ગાયક કુંદનલાલ સહેગલ ગાવાના હતા. સહેગલને આવવામાં વિલંબ થયો, લોકો વ્યાકુળ થઈ ગયા. આ સ્થિતિ પર નિયંત્રણ લાવવાના ઉદ્દેશથી મોહમ્મદ રફીના કાકાએ મોહમ્મદ રફીને ગીત ગાવા કહ્યું. રફીએ માઇક વગર એક પંજાબી ગીત ગાયું. આખી સભામાં શાંતિ છવાઈ ગઈ. ગીત પૂરું થયું ત્યાં સુધીમાં સહેગલ પણ આવી પહોંચ્યા. એમણે મોહમ્મદ રફીને ગળે લગાવી લીધા અને આશીર્વાદ આપ્યા કે તેઓ ઉચ્ચ કોટીના ગાયક બને. રજૂ કરીએ છીએ નયા રાસ્તા ફિલ્મનું ગીત. ગીત છે સાહિર લુધિયાનવીનું, સંગીત છે એન દત્તાનું.

0: મોહમ્મદ રફીએ સૌ પ્રથમ પંડિત શ્યામ સુંદરના સંગીત નિર્દેશનમાં પંજાબી ફિલ્મ ગુલ બલોચમાં ગીત ગાયું. એ ગીત લોકપ્રિય થયું. આથી એમને પંજાબી ફિલ્મોમાં ગીત ગાવાના અવસર મળવા લાગ્યા. હિન્દી ફિલ્મમાં મોહમ્મદ રફીએ એમનું પહેલું ગીત 1944માં ફિલ્મ ગાંવ કી ગોરીમાં ગાયું. સંગીતકાર નૌશાદના સંગીત નિર્દેશનમાં ફિલ્મ પહેલે આપમાં મોહમ્મદ રફીનું ગાયેલું ગીત તુમ દિલ્હી મેં આગ્રા ખૂબ જ લોકપ્રિય થયું. ત્યારથી અનેક વર્ષો સુધી રફી અને નૌશાદની જોડીએ હિન્દી ફિલ્મ જગતને અનેક મશહૂર અને મનમોહક ગીતો આપ્યા. ચાલો સાંભળતા જઈએ આ સંગીતકાર ગાયકની જોડીનું ગંગા જમુના ફિલ્મનું ગીત. ગીતકાર છે શકીલ બદાયુની.
1: લાગા ગોરી ગુજરિયા સે નેહા હમાર હોય ગવા સારા ચોપટ મોરા રોજગાર

ફિલ્મોમાં પાર્શ્વગાયન નહોતું થતું એ દિવસોની વાત છે. અભિનેતા અભિનય કરતા કરતા પોતાના ગીતો ગાતા હતા. આ કારણે મોહમ્મદ રફીએ પણ ફિલ્મ લૈલા મજનુ, સમાજ કો બદલ ડાલો અને જુગનુ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો. પરંતુ ફિલ્મોમાં પાર્શ્વગાયકનું પ્રચલન શરૂ થયું ત્યારે મોહમ્મદ રફીએ પોતાને ગાયન સુધી સીમિત કરી લીધા. પ્રસ્તુત કરીએ છીએ લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીત નિર્દેશનમાં ઇન્દિવરનું રચેલું પારસ મણી ફિલ્મનું ગીત.

0: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે.
1: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતોં પર ઊર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર PM સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઓર આત્મવિશ્વાસ બઢા હૈ.
4: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મેં બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મેં ભારત દુનિયા કે ટોપ 5 દેશો મેં આ ગયા.
3: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે. પતા હૈ, જો નોર્થ ઇસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મેં. જબ સે નોર્થ ઇસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબ સે નોર્થ ઇસ્ટ સે દૂરિયાં ઘટી હૈ.
4: નોર્થ ઇસ્ટ અબ દૂર નહીં રહા, નોર્થ ઇસ્ટ અબ દિલ કે ભી પાસ હૈ, દિલ્હી કે ભી પાસ હૈ.
3: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત

0: શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
1: દિલ સે દિલ તક યાદગાર તરાને. અનેક સંગીતકારોએ પોતાની પ્રથમ ફિલ્મમાં મોહમ્મદ રફી પાસે ગીત ગવડાવ્યા. આમાં ઉષા ખન્નાની પહેલી ફિલ્મ દિલ દેકે દેખો, ઓપી નૈયરની ફિલ્મ આસમાન, રાજેશ રોશનની ફિલ્મ કુંવારા બાપ, સોનિક ઓમીની ફિલ્મ આંસુ, રાહુલ દેવ બર્મનની ફિલ્મ છોટે નવાબ, લક્ષ્મીકાંત પ્યારેલાલની ફિલ્મ છેલા બાબુ, રવિની ફિલ્મ વચન, મદન મોહનની ફિલ્મ આંખે, શંકર જયકિશનની ફિલ્મ બરસાત અને અનુ મલિકની ફિલ્મ પૂનમનો સમાવેશ થાય છે. મોહમ્મદ રફીનો અવાજ ખૂબ સરસ રીતે અનેક અભિનેતાઓના વ્યક્તિત્વને અનુરૂપ હતો. એમનો અવાજ પડદા પર દિલીપ કુમાર, ગુરુદત્ત, શમ્મી કપૂર, રાજેન્દ્ર કુમાર, જોય મુખર્જી, શશી કપૂર, ઋષિ કપૂર અને જોની વોકરનો અવાજ બની જતો. સાંભળીએ ગીત સર જો તેરા ચકરાએ ઓર દિલ ડૂબા જાય. આ ગીત જોની વોકર પર ફિલ્માવેલું છે. ફિલ્મ પ્યાસા, ગીત સાહિર લુધિયાનવીનું, સંગીત સચિનદેવ બર્મનનું.

दिल से दिल तक यादगार तराने। मोहम्मद रफीनो एक विशेष गुण ए हतो कि तेओ एक बाजु संगीतकार नौशाद, शंकर जयकिशन, सचिन देव बर्मन, ओपी नैयर वगैरे ना संगीतनी अने धुननी विशेषताओ जाळवी राखता, तो बीजी बाजु जे अभिनेता माटे गीत गावानु छे एनु व्यक्तित्व तथा एनी अदाओने पण गायनमां लावता। दाखला तरीके संगीतकार सचिन देव बर्मननी ज धुनना गुणधर्मोनी साथे साथे જ્યારે તેઓ દેવ આનંદ માટે ગીત ગાતા ત્યારે એ દેવ આનંદના વ્યક્તિત્વને અનુરૂપ લાગતું, અને જ્યારે ગુરુદત્ત પર ફિલ્માવાનું હોય ત્યારે એવું લાગતું જાણે તેઓ આવું જ ગાઈ શકે છે। આવું જ એક બીજું ઉદાહરણ આપણે ગીત રૂપે સાંભળીએ। સ્મરણ કરો શંકર જયકિશનના સંગીતની લાક્ષણિકતાઓ, શમી કપૂરના અભિનયનો અંદાજ, આ બંનેનો સુંદર સમન્વય મોહમ્મદ રફીના સ્વરમાં।

મોહમ્મદ રફીની સુદીર્ઘ સફળ અને સુપ્રસિદ્ધ સંગીત યાત્રા વિશે જેટલું વિચારીએ એટલું ઓછું છે, જેટલું જાણીએ એનાથી વધારે છૂટી જાય છે. જે ગીતમાં સાદગીની જરૂર હોય ત્યાં એમણે સાદગી સાથે અપેક્ષિત પ્રભાવનો અનુભવ કરાવ્યો, અને જ્યાં ઉસ્તાદીની જરૂર હતી ત્યાં એમણે ઉસ્તાદી દેખાડીને વાહવાહી લૂંટી લીધી. સંભવત આ બંને ગુણોનો સમાવેશ થતો હોય એવું કર્ઝ ફિલ્મનું ગીત. ગીત છે આનંદ બક્ષીનું, સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

મોહમ્મદ રફીનું વ્યક્તિત્વ ખૂબ જ શાંત અને સરળ હતું. તેઓ સદૈવ ફિલ્મી પાર્ટીઓથી દૂર રહેતા. એમણે ફિલ્મ નિર્માતાઓની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને અનેક ગીતો બહુ ઓછા પૈસામાં અથવા પૈસા વગર ગાયેલા. આરાધના ફિલ્મ બાદ જ્યારે કિશોર કુમારની લોકપ્રિયતા વધવા લાગી ત્યારે એમણે સરળતાપૂર્વક કહેલું, કિશોર સારું ગાય છે, એમણે આગળ આવવું જ જોઈએ. મને ખુશી છે કે હવે મારા પર ગાયનનો પહેલા જેટલો ભાર નથી રહ્યો. હવે હું આરામ પણ કરી શકું છું. સાંભળીએ પ્રસંગને અનુરૂપ સાહિર લુધિયાનવીનું ગીત. સંગીત છે જયદેવનું, ફિલ્મ છે હમ દોનું.

1967માં મોહમ્મદ રફીને પદ્મશ્રીની ઉપાધિથી અલંકૃત કરવામાં આવ્યા. 31 જુલાઈ 1980ના દિવસે એક હૃદયઘાતના હમલાએ મોહમ્મદ રફીને આપણાથી છીનવી લીધા. પરંતુ જતા પહેલા મોહમ્મદ રફી આપણા માટે 25થી વધુ ભાષાઓમાં 25,000થી વધુ ગીતો મૂકતા ગયા. એક ગીતમાં તો એમણે ખૂબ જ ભારપૂર્વક કહ્યું હતું.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેન માં જ આપો.
3: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
2: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ માં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેન માં જ આપો.
3: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
2: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ માં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
4: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
5: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
4: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારે મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
6: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
7: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
6: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
4: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
6: એટલે?
4: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ

0: ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિક નો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેન માં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિક ને બદલે કાપડની થેલી, સ્ટીલ ની બોટલ વગેરે નો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ માં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં પ્રસારિત.
2: દિન કે ઉજાલો મે એક તેરા ચહેરા હી નજર આતા હૈ સભી નજારો મે હર તરફ યહી અફસાને હૈ કે હમ તેરી અદાઓ કે દીવાને હૈ કભી કાલી ઘટા કો ઓઢ કર દિન મે તું નિકલતી હૈ તો કભી ઝિલ મિલાતી હુઈ શબ મે તું ચાંદની સી બિખરતી હૈ વો તેરે પેરહન કે અંદાઝ વો તેરે હુસ્ન કે જલવે તેરે કદમો પર સિર ઝુકા કર ચાંદ ભી કરતા હૈ તેરે સજદે બેનૂર સી હૈ મેરી જિંદગી તેરે બિના કરતા હું મોહબ્બત તુઝસે મેં બેપનાહ.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: ની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
2: રોજ સુબહ 7 બજે સુનિયે ભૂલે બિસરે ગીત ઓર રાત 10 બજે સુનિયે છાયા ગીત. પ્રાયોજક વિકો.

0: ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
3: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
4: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
3: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
5: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
6: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
3: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
3: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
5: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
7: जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं. तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है.
8: 1 दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया.
7: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के. पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था, वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में. जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનો મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન.

કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ.

ભક્તિ આધુનિકતાની બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

શ્રોતા મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ સપનોની દુનિયા સજાવતી નિંદિયા રાણી વિશે. કવિ તુષાર શુક્લ લખે છે, ઘડીક લાગે સપનું છે ને ઘડીક લાગે સાચું છે, ઘડીક લાગે પાકું છે ને ઘડીક લાગે કાચું છે, ઉપવન જેવું રૂપકડું છે, કદી ઘોર નિબિડ વન છે, નિંદ્રા તંદ્રા બેવ સ્થિતિમાં વીતતું જાતું જીવન છે. આવો સાંભળીએ મોહમ્મદ રફી, લતા મંગેશકરનો યુગલસ્વર, લક્ષ્મીકાંત પેરેલાલનું સંગીત, આનંદ બક્ષીના શબ્દો અને ફિલ્મ છે હમ ઝોલી.

નિંદર અને સપનાઓ વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ છે, કારણ કે જો ગમતા સપના આવે તો નિંદર પણ વહાલી લાગે, પરંતુ વિચારો ડરાવે તો નિંદર અણગમતી લાગે. ગમતા સપનાઓમાંથી ઉઠવું નથી ગમતું અને અણગમતા સપનાના બીકે સૂવું નથી ગમતું. અને આ અનિંદ્રાનું કારણ કંઈક એવું પણ હોઈ શકે, જેવું એક ફિલ્મ ગીત છે પોસ્ટ બોક્સ 999માં, જેમાં યુગલ સ્વર છે હેમંત કુમાર અને લતા મંગેશકરનો અને સંગીત કલ્યાણજી આનંદજીનું.

શ્રોતા મિત્રો, જેમ ઊંઘ સાથે સપના જોડાયેલા છે તેવી જ રીતે ઊંઘ સાથે શાંતિ પણ જોડાયેલ છે. જો મન શાંત ન હોય, વિચારોનું આક્રમણ હોય, ત્યારે ઊંઘ ખૂબ જ દૂર ચાલી જાય છે. તેમ છતાં સ્વસ્થ જીવન માટે ઊંઘ ખૂબ જ જરૂરી છે. આધ્યાત્મિક ગુરુ ઓશો કહે છે કે ઊંઘ એ સમયનો બગાડ નથી, પરંતુ મન અને શરીરની ઊર્જા માટેનું દૈવી ચાર્જર છે. અને એટલે જ ખલીલ ધન તેજવી લખે છે કે આંખ ના મીંચાય તો કહેજે મને, ઊંઘ વંઠી જાય તો કહેજે મને. આવો સાંભળીએ ઊંઘની લેતી દેતીનું ગીત. ફિલ્મ છે મિલન, સ્વર છે મુકેશનું, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને શબ્દો આનંદ બક્ષીના. આ ગીત સાંભળતા સાંભળતા જ વિદાય લઈશું. નવા શબ્દોના સથવારે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
3: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતો પર ઉર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઓર આત્મવિશ્વાસ બઢા હૈ.
4: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મેં બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મેં ભારત દુનિયા કે ટોપ 5 દેશો મેં આ ગયા.
3: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે. પતા હૈ જો નોર્થ ઇસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મેં. જબ સે નોર્થ ઇસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબ સે નોર્થ ઇસ્ટ સે દૂરિયાં ઘટી હૈ.
4: નોર્થ ઇસ્ટ અબ દૂર નહીં રહા, નોર્થ ઇસ્ટ અબ દિલ કે ભી પાસ હૈ, દિલ્હી કે ભી પાસ હૈ.
3: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે. માઇન્ડ મંગલમ.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન.

એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની મનોરંજન સેવાનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 11 વાગ્યે હિન્દીમાં અને 11:05 મિનિટે અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.